0: દેશ પરદેશ પ્રાઇમ ટાઈમ રેડિયોનું જા ચલો એએમ 530 તે 24/7 જનેવિ પ્રોગ્રામ ઓન્ડે ને ઉનાનું સુણ વાસ્તે જા દેશ પરદેશ નું લાઈવ દેખણ વાસ્તે લોગિન કરો સાડી વેબસાઈટ નું www.deshpardeshradio.com યા www.deshpardeshtv.com લાઈવ સુણના ચાહોતે લાઈવ પે ક્લિક કર લો જે વોચ કરના ચાહોતે તો ઓ તે ક્લિક કરો જા ફર આપણે આઈપીટીવી બોક્સ દે ઉતે પંજાબી સેક્શન ક્લિક કરો ઓદે ઉતે જાકે દેશ પરદેશ ટીવી નું ક્લિક કરો ઉતે તુસી સુણ ભી સકદે હો વેખ ભી સકદે હો 24/7
1: કેનેડા વિચ રહેંદે હોય હર પરિવાર કો લાઈફ ઇન્શ્યોરન્સ હોણી બહોત જરૂરી હૈ અપને પરિવાર દી ફાઈનાન્શિયલ સિક્યોરિટી તે ફ્યુચર પ્લાનિંગ લઈ
2: એસે લઈ મેં અપની તે વાઈફ દી ઇન્શ્યોરન્સ પોલિસી પ્રાઇમ ઇન્શ્યોરન્સ દે સિમરાજ સિદ્ધૂ તો હી કરવાઈ હૈ
3: જેકર તુસી ભી કિસે તરહ દી લાઈફ ઇન્શ્યોરન્સ મોર્ગેજ ઇન્શ્યોરન્સ ડિસેબિલિટી ઇન્શ્યોરન્સ ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ બારે સોચ રહે હો તા સબ તો વધ કવરેજ તે સહી પોલિસી તુહાનું સિમરાજ સિંઘ સિદ્ધૂ હી દવા સકદે ને પેરેન્ટ્સ લઈ સુપર વિઝા ઇન્શ્યોરન્સ યા વિઝિટર વિઝા ઇન્શ્યોરન્સ દી બેસ્ટ કોટ લઈ હુણે કોલ કરો 416-453-3381 તે 416-457-3381 તે
1: નાલે જેકર તુસી કોઈ ઇન્શ્યોરન્સ પોલિસી પહેલા હી લઈ હોઈ હૈ તો તુસી બહોત હી ઝ્યાદા પૈસે પે કર રહે હો બિલકુલ ફ્રી વિચ પોલિસી રિવ્યુ કરવા કે તુહાડે પૈસે બચાવણગે હુણે હી સિમરાજ સિંઘ સિદ્ધૂ નું કોલ કરો 416-457-3381 416-457-3381